નમસ્કાર શ્રોતા, હું છમિતા ને તમારા માટે અમે લઈને આવી પહોંચ્યા છીએ ગુજરાતી કાર્યક્રમ આવો અમારી સાથે રેડિયો મનોરંજન પર પ્રસારિત થતો. તમે સૌ કોઈ મજામાં હશો એવી જ આશાની સાથે ચાલુ શરૂ કરીએ આજનો ગુજરાતી કાર્યક્રમ અધુર રંગીન ગીતોની સાથે. અને તમે જ્યાંય ક્યાંયથી જોડાયા હોય તે બધાને અમારા તરફથી પ્રેમ ભર્યા જય શ્રી કૃષ્ણ સ્વીકાર કરો. આજનો દિવસ છે મંગળવાર અને આજની તારીખની વાત કરીએ તો આજે છે ભાઈ 23 જૂન અને સ્ટુડિયોની ઘડિયાળમાં 10:02 થઈ ગઈ છે. અને ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધવા પહેલાં આપણે એક સુંદર મજાનો એક સુવિચાર લઈ લઈએ. તો કહેવાય ને કે ભાઈ ભગવાનને ગમે એટલા દીવા કરો, આખા ઘરમાં ધુમાડો થાય એટલી અગરબત્તી કરો, જોર જોરથી ઘંટી વગાડો, પણ સાહેબ આપણે કહીએ ને જો મનમાં હોય મેલ ને તો આ બધું જ ફેલ છે. એટલે કહેવાય ને ભગવાનને પસંદ કરવા માટે આપણે કોઈ વાર દીવાઓ કરીએ છીએ, અગરબત્તી કરીએ છીએ ને ઘણું બધું કરીએ છીએ, ઘંટણી પણ વગાડીએ છીએ, પણ જ્યારે આપણું મન અને દિલ સાફ નથી હોતું ને ત્યારે એ પ્રાર્થના ભગવાન નથી સાંભળતા. આજે મંગળવારનો દિવસ છે તો આપણે એક સુંદર મજાનું એક ભજન હનુમાનજીના ચરણોમાં લઈ લઈએ. આપણે આશિષ દેસાઈના અવાજમાં લેવામાં આવેલું

સ્ટુડિયોની ગળામાં 10:10 થઈ ગઈ છે ને આવો અમારી સાથે ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે રેડિયો મનોરંજન પર અને હું છું અમિતા ને ભાઈ ગુજરાતી કાર્યક્રમમાં તમારા અને અમારા સાથે મજ બની રહેશે અત્યારથી સુધી લઈને 11:15 સુધી જ્યારે આપણે ટાઈમની વાત કરીએ તો ભાઈ સમય પાસે પણ એટલો સમય નથી કે એ તમને ફરીથી સમય આપી શકે એટલે છે ને જે આ છે તેને હસીને માણી લો એટલે કહેવાય છે ને જે ટાઈમ પર જે મળે છે એને અપનાવી લો ને એકવાર જે ટાઈમ ચાલ્યો જાય છે તે ટાઈમ ફરીથી નથી આવતો એટલે જ કહેવાય છે ને જે આ છે એને હસીને માણી લ્યો આજે જે છે જે દિવસ છે એને હસીને મનાવી લ્યો ખબર નહીં પછી શું થશે એની સાથે આપણે પણ ટાઈમની સાથે પણ ગુજરાતી કાર્યક્રમમાં આગળ વધી સુંદર મજાનો આગલો રાસ લઈ લઈએ ભાઈ તમારા માટે ઓન યોર વે

ગુજરાતી કાર્યક્રમ ચાલી રહ્યો છે અને સ્ટુડિયો નીકળ્યા 10:28 થઈ ગઈ છે. તો શ્રોતાઓ કહેવાય છે ને કે જિંદગી બધા માટે એક જ છે સાહેબ, પણ ફરક માત્ર એટલો જ છે કે કોઈ પોતાની ખુશી માટે જીવે છે તો કોઈ બીજાને ખુશ રાખવા માટે જીવે છે. લાઈફ તો એક જ છે, ખાલી ડિફરન્ટ એ છે માત્ર કે પોતાને કોઈ પોતાની ખુશી માટે જીવે છે તો કોઈ બીજાની ખુશી માટે જીવે છે. એની સાથે આપણે પણ ગુજરાતી ગીતનું સુંદર મજાના આગલું ગીત લઈ લે, નોન ફિલ્મી સોંગ્સમાંથી લેવામાં આવેલું 2023 નું નરેશ ઠાકોરના અવાજમાં ઓન યોર વે.

0: ક્યારે આવ્યો તું કેનેડા થી?
1: ના કરશો મને કોઈ સવાલ.
0: પહેલા બોલ કે તું કેનેડા થી ક્યારે આવ્યો?
2: બે દિવસ પહેલા.

શ્રોતાઓ કહેવાય છે ને કે ભાઈ જે વ્યક્તિ તમારી ઘેર હાજરીમાં પણ તમારું માન રાખે ને એને જ કહેવાય છે સાચો સંબંધ. એટલે કે જે વ્યક્તિ તમારી ઘેર હાજરીમાં પણ તમારું માન સન્માન જાળવી રાખે છે ને એની સાથે તમે સાચો સંબંધ નિભાવી શકો છો. પછી એ વ્યક્તિ આપણે જયા પછી આપણી પાછળ કંઈ બુરાઈ કરે છે તો ભાઈ એ ના ને, પણ જે વ્યક્તિ તમારી સાથે રહીને પણ તમારી ગેરહાજરીમાં પણ તમારું માન જાળવી રાખે એ જ સાચું મિત્ર કહેવાય છે. એની સાથે આપણે પણ ગુજરાતી ગીતોની મજા મળતા સુંદર મજાના આગલું ગીત લઈ લઈએ. બુશર્ટ ટી શર્ટ એલ્બમમાંથી લેવામાં આવેલું કમલેશ ઓઝાના અવાજમાં 2023 નું ઓન યોર વે.

બસ એની સાથે આપણે ગુજરાતી કાર્યક્રમના સમાપ્તિ સુધી આપણે આવી પહોંચ્યા છીએ. ભાઈ આવજો, કેવાનો સમય થઈ ગયો છે. તમે સૌ કંઈ પ્રેમથી સાથ આપ્યો તે માટે તમારો ઘણો ઘણો ધન્યવાદ. અને અમે આશા રાખીએ કે આજે અમે જે ગુજરાતી ગીતો વગાડ્યા છે તમને ગમ્યા હશે. ને આ લાસ્ટ ગીત છોડીને જાઉં છું તમારા માટે આદિત્ય ગઢવીના અવાજમાં લેવામાં આવેલું. ફરીથી મળીશું બપોરના 2:15 વાગ્યે. ત્યાં સુધી ભાઈ અમિતાના અપૌનમતી. નમસ્કાર, શુભ દિવસ.